0: हरे कृष्णा हरे रामा। भाई ये धुन तो गूंजेगी जन्माष्टमी पर, और जन्माष्टमी को लेकर के बहुत सारे कार्यक्रम आयोजित किए जा रहे हैं, मंदिरों में सजावट होगी, बड़ी रौनक रहेगी। भाई तैयारियां शुरू हो गई हैं। जन्माष्टमी कब की है? 4 सितंबर की। उससे पहले 27 अगस्त को रक्षाबंधन का त्यौहार है। राखियां भाई बाजार में आ गई हैं, अपने भाइयों को अगर पोस्ट करनी है आपने तो अभी समय है, कर दीजिए ताकि समय पर भाई की कलाई पर सज सके आपकी भाई आपकी ओर से राखी। हैप्पी रक्षाबंधन इन एडवांस।
1: ये है लाइका गोल्ड 10:35 AM।
2: आपका अपना उत्सव प्लस अब है स्टार प्लस। उत्सव गोल्ड है स्टार गोल्ड और उत्सव भारत है स्टार भारत।
3: Okay, bags are here. Where's the taxi? I can't load the map.
4: Relax, I've booked the Uber already.
3: How? My roaming isn't even working yet.
4: I switched to Simzy before we left London.
3: Simzy? Since when are you the tech expert?
4: Since I decided I want a stress-free holiday.
5: Don't let roaming ruin your holiday spirit. Get the Simzy eSIM for affordable data in India and across the globe. Simzy, holiday travel simplified.
6: T's and C's apply.
7: सप्टेम्बर महीनामां હાસ્યનો ડબલ ધમાકો ફરી આવી રહ્યો છે।
8: તમે બધા પુરુષો તો લગ્ને કુવારા હો છો,
9: એ તમે સ્ત્રીઓ અમને છે ને પુરુષો નામ ખોટા ઓબોવાનું બંધ કરો।
7: કોમેડી કિંગ નિમેશ શાહ અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહ લઈને આવી રહ્યા છે સુપર હિટ ગુજરાતી નાટક હાલો પટેલ ભાઈની જાનમાં। હવે રાઇસલી પોટર્સમાર ઇલફર્ડ સાઉથ લંડન અને લ્યુટનમાં। ટિકિટ્સ અને વધુ માહિતી માટે આજે જ કોલ કરો મંજુને ઓન 07931534270। નાટકનું નામ યાદ રાખજો।
2: Stardom Media proudly presents Janmashtami Bhajan Jamming with the soulful Nandlal Changa.
10: કૃષ્ણના જન્મનો આનંદ ઉત્સવ, એક જ રાત એક જ અનુભવ।
2: 5th સપ્ટેમ્બર એટ વેમ્બલી, 6th સપ્ટેમ્બર એટ ક્રોલી। ટિકિટ્સ ઓન્લી £25। ફોર ટિકિટ્સ બુકિંગ વિઝિટ ઇવેન્ટબ્રાઇટ, સ્કિડલ, વિડિયોરામા ઓર stardommedialtd.com।
10: સ્ટોલ એન્ડ સ્પોન્સરશિપ માટે કોલ 07940924667। એક્સક્લુઝિવ રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક।
11: હેરોલ્ડ ન્યુ વર્લ્ડ ઓફ ઇકો ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ્સ ફોર રેસ્ટોરન્ટ્સ, કેફેસ, કેટરર્સ, ફૂડ ટેકઅવેઝ એન્ડ ફૂડ ડિલિવરી સર્વિસીસ। ઓર્ડર your free Herald catalog today. Call on 0208 507 7900 or download the catalog from heraldplastic.com. Herald is a manufacturer of high quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
12: Celebrate Krishna Janmashtami in a truly vibrant way. Join us on Sunday the 30th of August from 2 PM to 8 PM at Navnath Centre, Printing House Lane, Hayes, UB3 1AR. Live music, Ramayan play, Ras Leela, delicious food, fun fair, shopping and free entry with free parking. Book a stall for your business before the 15th of August by calling Ramesh Shah on 07742 045 154. Exclusive radio partner Leica Radio Network. This ad is sponsored by Jamin Foods.
13: 07300998823। नोट किया? किटी पार्टी, बिजनेस मीटिंग, कॉर्पोरेट इवेंट, फैमिली ओकेजन, बस व्हाट्सएप करें गॉडफादर एंड को बार एंड किचन को। सर्विस एक्सेलेंट, फूड अमेजिंग और एक्सपीरियंस ऐसा कि आप खुद भी आएंगे और दूसरों को भी रेकमेंड करेंगे। विवेक हाउस वॉटफर्ड, बुक ऑन व्हाट्सएप 07300998823।
14: हैव यू नोटिस्ड द वे फैंस शाउट एट फुटबॉल मैचेस?
15: ओह, वेक अप!
14: That's because conveying your message with sound is the most effective way to communicate to the players on the pitch that they're rubbish. And this works in advertising too. You see, research shows how brands that use radio to amplify their advertising are 49% more likely to get noticed. See radio differently at radiocentre.org.
16: Honslow, अब इंडिया का फेवरेट स्वाद बिल्कुल आपके पास।
17: बीकानेर वाला परंपरा भी
18: स्वाद भी। बीकानेर वाला में एंजॉय कीजिए फेमस छोले भटूरे, राज कचौरी, मिठाई और बहुत कुछ। आज ही आइए 101-105 हाई स्ट्रीट हॉन्स्लो, TW3 1QT। कॉल करें 07487-687-885।
19: मनोरंजन विद रवि शर्मा।
5: किसे कहते

0: Mamster નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at Quality Food Branches.
2: Gold Drive with